હું કમે ફાળ કુળેસ નુવત એકમે વંહના કુળેસ ફહે હમક શવરું અલ્લાહી કોમે કમે મોળા દેન વડગંવા ખલાંગે કમગા વડગંવે.